નમસ્કાર, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે ફાગણ વર્ષ વદ 12ના સોમવારની સંધ્યાએ આપ સૌ શ્રોતા મિત્રોનું આકાશવાણી કાર્યક્રમમાં સ્વાગત છે. મિત્રો, આજનો અમારો આ ખાસ ફિલ્મી કાર્યક્રમની વાત કરવા જઈ રહ્યા છીએ બોલિવૂડની ખૂબ જ ટેલેન્ટેડ, સુંદર અને યુવા અભિનેત્રી આલિયા ભટ્ટનો બર્થડે અમે મનાવી રહ્યા છીએ. મિત્રો, 15 માર્ચ 1993 ફિલ્મી પરિવારમાં એમનો જન્મ થયો. એમના પિતા જાણીતા ફિલ્મ ડિરેક્ટર મહેશ ભટ્ટ છે અને એમની માતા અભિનેત્રી સોની રાજદાન. એટલે કહી શકાય કે ફિલ્મો અને એક્ટિંગ એમના બાળપણથી એમના રગેરગમાં છે. બાળ કલાકાર તરીકે તેમણે ફિલ્મ સંઘર્ષમાં નાનો રોલ કર્યો હતો, પરંતુ બોલિવૂડમાં મુખ્ય અભિનેત્રી તરીકે તેમને મોટો બ્રેક મળ્યો 2012માં, જ્યારે પ્રખ્યાત ડિરેક્ટર કરણ જોહરે તેમને ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ ઇયરમાં લોન્ચ કર્યા. એમની સાથે એ ફિલ્મમાં વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાનો પણ ડેબ્યુ થયો હતો. ફિલ્મ યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય બની અને આલિયાની એ ક્યુટ સ્માઇલ, એનર્જી અને સ્ટાઇલ લોકોને પસંદ આવ્યા લાગ્યા. ત્યારબાદ તેમણે હાઈવે, રાજી, ગંગુબાઈ, કાઠિયાવાડી જેવી અનેક ફિલ્મોમાં પોતાની એક્ટિંગ સાબિત કરી છે અને એવોર્ડ્સ પણ જીત્યા છે. આજે આલિયા ભટ્ટ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વભરમાં લોકપ્રિય છે અને એમની એક્ટિંગ, એમની સિમ્પલ પર્સનાલિટી અને મહેનતના કારણે તેઓ આજની પેઢીના ટોચના અભિનેત્રીઓમાં ગણાય છે. તો ચાલો મિત્રો, સાંભળીએ એ ગીત જેનાથી આલિયા ભટ્ટે યુવાનોના દિલ જીતી લીધા હતા. ફિલ્મ હતી સ્ટુડન્ટ ઓફ ધ યર અને સુપરહિટ ડિસ્કો નંબર, જે આજે પણ ડાન્સ ફ્લોર પર ધૂમ મચાવતું હોય છે. તો ચાલો સાંભળીએ ડિસ્કો દીવાને.

ગ્લેમરસ ડેબ્યુ કર્યા પછી ઘણા લોકોએ વિચાર્યું કે તે કદાચ ફક્ત સ્ટાઇલિશ રોલ્સ માટે જાણીતી રહેશે, પરંતુ તેમણે હાઈવે, રાઝી અને ગંગુબાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કરીને પોતાની ખૂબ જ શક્તિશાળી અને અભિનેત્રી તરીકે સ્થાપિત કર્યા. તેમની પર્સનલ લાઈફની વાત કરીએ તો લાંબા સમય સુધી તેમના નામ સાથે અભિનેતા રણબીર કપૂરનું નામ જોડાતું રહ્યું અને પછી બંને લગ્ન કરી પોતાના જીવનનો નવો અધ્યાય શરૂ કર્યો. આજે તેઓ બોલિવૂડના સૌથી સફળ અને લોકપ્રિય અભિનેત્રીઓમાંના એક છે. મિત્રો, કાર્યક્રમમાં આગળ અમે જે ગીત સંભળાવવા જઈ રહ્યા છીએ તે ખૂબ જ મીઠું અને દિલને સ્પર્શી જતું ગીત છે. ફિલ્મ મસ્ત મગન છે ગીતનું નામ, અને આ છે ટુ સ્ટેટ્સમાંથી આ ગીત લેવાયું છે. આ ફિલ્મના મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળે છે આલિયા ભટ્ટ અને અર્જુન કપૂર. આ ફિલ્મ જાણીતા લેખક ચેતન ભગતની નવલકથા ટુ સ્ટેટ્સ પર આધારિત છે. વાર્તા છે કે બે અલગ સંસ્કૃતિના યુવક યુવતીની પ્રેમકથા, એક પંજાબી છોકરો અને એક સાઉથ ઇન્ડિયન છોકરી. આ ફિલ્મમાં આલિયા ભટ્ટે અનન્યાનો પાત્ર ભજવ્યો છે, એક સમજદાર, સિમ્પલ અને પરિવારને મહત્વ આપતી યુવતી. તો મિત્રો, ચાલો સાંભળીએ સુંદર મજાનું આ ગીત અરિજિત સિંઘ અને ચિન્મય શ્રીપદાના અવાજમાં.

આકાશવાણી ભારત ભુવનના સમગ્ર શ્રોતાગણને નિધિમાં ભુલાને નમસ્કાર. વેલિંગ્ટન ભારતીય મંડળના આ ગૌરવ પ્રતિક અને આપના એકમાત્ર માતૃભાષિત ગુજરાતી રેડિયો કાર્યક્રમમાં આપ સર્વેનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. આજે આપણે આનંદ લઈ રહ્યા છીએ હિન્દી ફિલ્મના રૂપેરી પડદાની સફળ અને પ્રખ્યાત અભિનેત્રી આલિયા ભટ્ટના સુપર હિટ ગીતો અને ફિલ્મી સફરની રસપ્રદ વાદો. તો આશા છે કે આપને આજના રમતિયાળ ગીતો પસંદ આવી જ રહ્યા હશે અને તમે પણ અમારી સાથે ગાય અને ડાન્સ કરી રહ્યા હશો. તો ચલો વોલ્યુમને થોડું હજુ વધારી દો અને સાંજના 7 વાગ્યા સુધી અમારી સાથે જોડાયેલ રહો, કેમકે સમય થઈ ગયો છે ફિલ્મ કપૂર એન્ડ સન્સના આ ધમાકેદાર પાર્ટી સોંગ્સના બાદશાહ અને નેહા કક્કરના અવાજોમાં પ્રસ્તુત છે કરકે જુલ.

0: મિત્રો, હોળીમાં વાગતું પ્રસિદ્ધ ગીત આ હતું ફિલ્મ બદ્રી કી દુલ્હનિયાનું ગીત. મિત્રો, મસ્તી ભર્યા આ ગીતોને થોડીક વાર માટે વિરામ આપીશું, કેમ કે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે સમાચારોનો. તો ચાલો પ્રસ્તુત કરું છું નીલિમા ભુલાને આજના સમાચારો સાથે.
1: આકાશવાણી ભારત ભવન, આ અઠવાડિયાના ભારતને લગતા મહત્વપૂર્ણ સમાચારો. ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધોમાં નવા પડકારો. ગુજરાતમાં ગેસ સિલિન્ડરના બુકિંગ માટે નવા નિયમો. અને રાજ્યમાં તાપમાન વધતા, હીટવેવ અલર્ટ જાહેર. હવે આજના વિગતવાર સમાચારો. છેલ્લા કેટલાક સમયથી ભારત અને અમેરિકા વચ્ચેના વેપાર સંબંધો અસ્થિર રહ્યા છે. તેવામાં અમેરિકાએ કેટલાક ઉદ્યોગોમાં ઉછેર અને નીતિ ભ્રમ પર નવી તપાસ શરૂ કરી છે, જેના પરિણામે ભારતે હાલ નવા વેપાર કરારો ફાઇનલ કરવાનું મુલતવી રાખ્યું છે. હમણાં ભારત સરકાર વેઇટ એન્ડ વોચ નીતિ અપનાવી રહી છે અને આગામી પગલાં માટે ટ્રમ્પની ટેરિફ નીતિ સ્પષ્ટ થાય તેની રાહ જોવાઈ રહી છે. આ નિર્ણય વડાપ્રધાન મોદી અને વેપાર વિભાગના ઉચ્ચ અધિકારીઓની ચર્ચા વિચારણા પછી ભારતના આયાત નિકાસ સંતુલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. અને જો જલ્દી યોગ્ય સમજણ ન મળે તો બંને દેશોના વેપારને માઠી અસર થઈ શકે છે. ઈરાન અને મધ્ય પૂર્વના દેશોમાં વધી રહેલા તણાવને લઈને ભારત ચિંતિત છે. વિદેશમંત્રી એસ જયશંકરે ઈરાનના વિદેશમંત્રી સાથે તાજેતરમાં 3 વાર વાતચીત કરી છે, જેમાં મુખ્યત્વે દરિયાઈ શિપિંગ અને ઊર્જા રક્ષા પર ચર્ચા કરાઈ, કેમ કે ભારતના કેટલાક તેલ આયાતકારો અને માટે ઈરાનમાંથી નિર્ધારિત શિપમેન્ટ ઉપર અસર પડવાની શક્યતાઓ છે. વૈશ્વિક બજારોમાં આ તણાવથી ભારતના તેલના ભાવોમાં વધારો થયો છે, જે ભારતના ઈંધણ ખર્ચ પર પ્રભાવ પાડે છે. ભારત સરકારે બંને પક્ષોને શાંતિપૂર્ણ વાતચીત અને બીજા ઉપાયો દ્વારા વિવાદ નિવારણ કરવાની અપીલ પણ કરી છે. ગુજરાત સરકારે રાજ્યમાં રાંધણ ગેસના બુકિંગ માટે સમય અનુસાર નવો નિયમ જાહેર કર્યો છે. હવે દરેક ઘર માટે એક સિલિન્ડર બુક કરવા અને બીજો મેળવવા વચ્ચે ફરજિયાત ઓછામાં ઓછા 25 દિવસનું અંતર રખાશે. રાજ્યમાં ગેસ સ્ટોકનું સંતુલન સુરક્ષિત કરવા માટે આ પગલું લેવાયું છે. શાળા, હોસ્પિટલ અને હોટેલ જેવી આવશ્યક સેવાઓ માટે નિયમ અપવાદ છે. સરકારી અધિકારી અનુસાર આનાથી ગેસ વિતરણ પ્રક્રિયામાં સુધારો આવશે અને ગ્રાહકો ઓનલાઈન અને મોબાઈલ એપ દ્વારા સરળતાથી બુકિંગ કરી શકશે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન વધતા હવામાન વિભાગે હીટવેવ અલર્ટ જાહેર કર્યા છે. આ અઠવાડિયે રાજકોટ ખાતે 42 અને અમદાવાદમાં 41.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. નવસારીમાં તાપમાન 40થી ઉપર જતા નવસારી મ્યુનિસિપાલ કોર્પોરેશને પણ હીટ અલર્ટ જાહેર કર્યું છે. આગામી દિવસોમાં વધતા તાપમાનની તીવ્રતાને ધ્યાનમાં રાખીને શાળા અને કાર્યસ્થળો પર યોગ્ય નિયમો પાળવાનો અનુરોધ કરાયો છે. લોકોને બપોર દરમિયાન અનાવશ્યક બાહ્ય પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને વધુ પ્રમાણમાં પાણી પીવાની સૂચનાઓ અપાઈ છે. વયસ્કો, બાળકો અને ગર્ભવતી મહિલાઓની ખાસ કાળજી રાખવા અને મજદૂરોને પીવાના પાણી અને છાંયડો ઉપલબ્ધ કરવાની અરજી કરાઈ છે. ઇમરજન્સી સેવા માટે સરકારી તબીબી સ્ટાફને પણ તૈયારી જાળવવા અનુરોધ કરાયો છે, જેથી આરોગ્યમાં જોખમો ઓછા અને લોકોની સુરક્ષામાં વધારો રહે. રમત જગતમાં ભારત ભારતીયો અને સર્વ ક્રિકેટ પ્રેમીઓની સૌથી વધુ લોકપ્રિય ઇન્ડિયન પ્રીમિયર લીગ 28 માર્ચથી શરૂ થઈ રહી છે. પહેલી મેચ બેંગલોરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે, જેમાં ગયા વર્ષના ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. ગુજરાત

0: ટાઇટન્સની પ્રથમ મેચ 31 માર્ચે પંજાબ કિંગ્સ સાથે છે. તો મિત્રો ચલો બધા તૈયારી કરવા માંડો પોતપોતાની પ્રિય ટીમને ટેકો આપવા માટે. બીનાબેન તમારી પ્રિય ટીમ કઈ છે? આઈપીએલની પ્રિય ટીમ મુંબઈ કે ગુજરાત?
1: મુંબઈ ઇન્ડિયન્સ.
0: મુંબઈ ઇન્ડિયન્સ. ચાલો આ વખતે મુંબઈ ઇન્ડિયન્સને બેસ્ટ ઓફ લક. મારી આશા છે કે ગુજરાત ટાઇટન્સ સારું રમશે.
1: ગુજરાત મને ગમે છે. હવે આઈ ફોલો ગુજરાત નાઉ. મુંબઈ ઇન્ડિયન્સ ઇઝ ક્લોઝ ટુ માય હાર્ટ.
0: ગુડ ટુ નો. થેન્ક યુ ફોર યોર સપોર્ટ. અને મિત્રો આ અઠવાડિયે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સોનાના ભાવમાં ભારતમાં પણ જેના કારણે ભાવ ઘટાડો થયો છે. આજે બજારમાં સોનાના ભાવ લગભગ 1,58,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતા અને ચાંદી લગભગ 2,60,000 પ્રતિ કિલો. એક ન્યૂઝીલેન્ડ ડોલરના આજે લગભગ 53 રૂપિયા અને 70 પૈસા મળે છે. આકાશવાણી સમાચારો સમાપ્ત થયા. નમસ્કાર.

মিত্র મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 19 માર્ચ 2026 ગુરુવારથી શરૂ થઈ રહી છે અને 27 માર્ચ સુધી ચાલશે. આ 9 દિવસ આપણા જીવનમાં નવી શક્તિઓ, ખુશીઓ અને સકારાત્મક લાવવાનું સંકેત છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન ભક્તો માના માતા દુર્ગાના 9 સ્વરૂપોની આરાધના કરે છે. નવરાત્રિના અંતે આપણે મનાવીએ છીએ રામનવમી અને ભગવાન રામનો જન્મદિવસ. તો મિત્રો, આ રામનવમી આવી રહી છે અને ચૈત્ર નવરાત્રી આવી રહી છે, તો આપણે જણાવી દઈએ કે 48 કેમ્પ સ્ટ્રીટ કિલબની ભારત ભવન ગીતા મંદિર દ્વારા આ બધા ઉત્સવો ખૂબ જ ધૂમધામથી ઉજવવામાં આવશે. તો આપ જરૂર જરૂરથી મંદિરમાં દર્શનાર્થે અને બાળકો અને સગા સંબંધીઓ સાથે જઈ શકો છો. અને આપને યાદ અપાવી દઈએ કે ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન તરફથી શ્રીમદ ભગવદ્ કથાનું આયોજન કરાયું છે. પ્રસિદ્ધ વક્તા રમેશભાઈ ઓઝા આ કથા કરાવશે અને ઉત્સુક વેલિંગ્ટન વાસીઓ જેમને આ કથાનો લાભ લેવો હોય તેઓ આમાં જોડાઈ શકે છે. 5મી થી 11મી જૂન, હા મિત્રો, 5મી થી 11મી જૂન સુધી આ કથા ચાલશે અને 4 વાગ્યા પછી મહાપ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આપની ડાયરીમાં તારીખ નોંધી લેતો, જેથી કરીને આપ ઓકલેન્ડની ટિકિટ કે આપણે ઓકલેન્ડમાં તમારે ટિકિટો કે કંઈ બુક કરાવવું હોય તો આપ કરાવી શકો છો. તારીખો છે 5 થી 11મી જૂન, 8મી જૂને કૃષ્ણ મહોત્સવ, 9મી જૂને ગોવર્ધન પૂજા અને અન્નકૂટ, અને 10મી જૂને રુક્ષ્મણી વિવાહનો અવસર પણ એ લોકો મનાવશે. તો જરૂર જરૂરથી ધ્યાન રહેજો અને ઓકલેન્ડ ઇન્ડિયન એસોસિએશન આપ સર્વેને હાર્દિક આમંત્રણ પાઠવે છે.

0: What chumka?
1: મિત્રો, આલિયા ભટ્ટ ખાલી બોલિવૂડની પ્રિટી લેડી જ નથી પણ પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક ગણાય છે. એમની કારકિર્દીમાં તેમણે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ જીત્યા છે, જેમાં ફિલ્મફેર એવોર્ડ્સ પણ સામેલ છે. હાઈવે, ઉડતા પંજાબ, રાઝી અને ગંગુભાઈ કાઠિયાવાડી જેવી ફિલ્મોમાં તેમના શક્તિશાળી અભિનય માટે તેમને ખૂબ જ પ્રશંસા અને એવોર્ડ્સ મળ્યા છે. મિત્રો, આગળ આપણે જે ગીત સાંભળવા જઈ રહ્યા છીએ તે એક શાનદાર એનર્જીથી ભરેલું છે. ઢિંડોરા બાજે રે ફિલ્મ રોકી ઓર રાની કી પ્રેમ કહાનીમાંથી આ ગીત લેવાયું છે. ગાયું છે ભૂમિ અને દર્શને. વાત કરીએ તો આ ફિલ્મમાં છે રણવીર સિંહ અને આલિયા ભટ્ટની જોડી. એમાં પહેલીવાર એ લોકોએ ફિલ્મ ગલી બોયમાં સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં એમની કેમિસ્ટ્રી ખૂબ જ પ્રાકૃતિક અને સુપરહિટ રહી હતી. ત્યારબાદ બંને ફરી પાછા આવ્યા રોકી અને રાની કી પ્રેમ કહાની, જ્યાં તેમની મસ્તી ભરી અને એનર્જેટિક જોડીએ દર્શકોનું દિલ જીતી લીધું. તેઓ ઓન સ્ક્રીન સારા લાગે છે અને એમ પણ મિત્રો છે. ઇન્ટરવ્યુમાં હંમેશા એકબીજાની પ્રશંસા કરતા જોવા મળે છે. તો ચાલો સાંભળીએ ઉત્સવ અને એનર્જીથી ભરેલું આ ગીત ઢિંડોરા બાજી રહ્યા.